0: මේ චිත්‍රපටයේ විශේෂම දේ තමයි මෙහි රංගනයෙන් එක්වෙන දැවැන්ත නළු නිළි පිරිස. ප්‍රධාන චරිතයන්ගෙන් අපිට මුණගැහෙන්නේ ඉන්දිය සිනමාවේ ලේඩි සුපර්ස්ටාර් නයන්තාරා වගේම නැගීන ජනප්‍රිය තරුව කවීන්. ඊට අමතරව සත්‍යනාරායන්, ප්‍රවීණ රංගන ශිල්පී කේ භාග්‍යරාජ්, රාධිකා සරත්කුමාර් ප්‍රභු වගේම VTV ගණේෂ්, සත්‍යම් වගේ දක්ෂීන් රැසක් මෙහි වෙනස්ම චරිතවලට එක් වෙනවා. මේ චිත්‍රපටයේ නිෂ්පාදනය පැත්තෙන් බැලුවොත් විග්නේෂ් ශිවන් එක්ක නයන්තාරා වගේම SS උදිත් කුමාර් එක්ව තමයි මේ චිත්‍රපටය ප්‍රේක්ෂකයන් වෙත අරගෙන.
1: Hi. Hi. ஒரு உதவி. என்ன வேணும்? ஒரு பாட்டு பாடணும். Thank you.
0: இந்திய சினிமாவே சிற்றப்படியாக கத்தாம சங்கீதே கீனதே அப்பிட்டு கதா நொக்கிரம் வருதையா. மே சிற்றப்படியே சங்கீதே கேன கதா கரோ. ஜேன் மார்டின்கே சங்கீத நிர்மானின் ஹடபுரு சுமதுரு கீத துரக் மே ஹாய் சிற்றப்படியேட்டு அதுலத் வரும். ஏ சங்கீதேட்ட விஷ்ணு எடாவன்கே பதரச்சனை கத்துனாம ஓன்கே நிர்மான கொய் ஆகாரேட்டு ஒபிட்டு தனேவித